0: ગાડી આગળ 30 મિનિટ તેબે ફળ માડો સમતે ગિંદવણી દિવિરાજ જે ક્યાડું
1: હિવરેન નેરેની કશિન ઉમ્મીદ ઓયગેન હિતુ તેરે હિવરા ઉમ્મીદ કે સબ બે નતીજા ફોની નિરે
2: હયાત નામા
3: અસલામ અલેકુમ હયાતુનામાગે મી હફતાગે પ્રોગ્રામ અડસુમગે ઇંતઝાર ગો થિબેવી એહુન તેરેના મરહબા ઇન્સાનાગે હયાતુગે સફાતકોન દિરિયુલુમગે ધતુરુગે એતવ વાહકતકે કિયાદે મુષ્તમોગે લોંગણુ નસરુ હિંગાલુમુન મિફદ એત મંઝરતકે ફેને અરુતાગે મંઝિલ હોદુમકુરા ધતુરતકુગા એત ગોંજેહુંતહકા હુરસ્તકે કુરમતિવે એ હુરસ્તક ગિરાકો અરુતાગે હરફેતદુગા ફાતલ સાબિત કુફવા હિવરુગદ ઝવાનુનકે નમૂનાય મિયફતાગે હયાતુ નામાગે સફાતા અળગણ મિસનામે હુળવાલની અડવસવાલેવમા એહુંતરેના દવતરોમુ હુશાળા દેની અબ્દુલ્લા યામિન રશીદ